0: Up next on Sunrise.
1: Coming up, it is Mashuka with the C score and Dev Negi. Keep it locked.
2: Saturday nights on Sunrise, brought to you by ZTV's Tumse Tum Tak. Daily at 8:30 PM on Sky 707, Virgin 809 and Z5.
3: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
4: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
3: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
4: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
3: દર્શન પણ અને યુરોપ પણ.
4: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
3: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
4: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
5: આજ ભી જલસા, કલ ભી જલસા, હર મોકે પે જલસા હી જલસા. ઘુઘરા, મઠિયા, ખાજરી ઓર જલેબી, ગાંઠિયા કા તો જવાબ હી નહીં. મીઠાઈ ઓર ફરસાન કે બાદ શાહ જલસા સ્વીટ્સ એન્ડ સેવરીઝ, 28 વોટફર્ડ રોડ, વેમ્બલી. ઓપન ટ્યુઝડે ટુ સન્ડે.
6: લોગ કહેતે હૈ ના, એક સે ભલે દો. જસ ભી એસા હી કુછ સોચતા થા, બટ એક બીવી ઓર એક ગર્લફ્રેન્ડ કો લેકે જસ કે લાઇફ મે ડબલ ઇશ્ક ઓર ડબલ ટ્રબલ. ક્યું? ક્યોંકિ હૈ જવાની તો ઇશ્ક હોના હૈ. ઓન્લી ઓન Z5.
0: Advertise on the UK's number one commercial Asian radio station. Call the Sunrise Radio sales team today on 020-8574-7777.
2: Saturday nights on Sunrise, brought to you by ZTV's Tumse Tum Tak. Daily at 8:30 PM on Sky 707, Virgin 809 and Z5.
0: This is Sunrise, the UK's biggest.